0: માં પિત્તલ ચારી સિલાબર સ્ટીલ કા ભાડા ભાડા વ્યવસાય ગરમ કી જઈ લાગ્યા છા તર યો સામાન લીન કાઠમંડુ જાને દુખલી ગડા ટ જિકઈ લાછ હો મલાઈ ટ
1: તિમીલે ભનેકો વ્યવસાય કા લાગી સામાન લીન જાને કુડા કો ચિંતા નગર ના ડોલખામા 20 વર્ષ પુરાનો એકમાત્ર ડીલર ગીતાશ્રી સ્ટોર ચરીકુટમાં છંડે છે ને જસલે 10 વર્ષે વોરંટી ભાયકા સામાન ગેસ સાથે નેપાલકા સૌ ભંડા પુરાનો ત્રિવેણી કંપની ડોલ્ફિન કા 5 વર્ષે વોરંટી ભાયકા આકર્ષક મોડેલ કા કુર્સી ટેબલ એસપીએલ કા સૌ પ્લાસ્ટિક કા બાટા બાલ્ટીન લગાયત ભાડા સુભાત મૂલ્યમાં બોલાતા ગરમ છે ને
0: મેરી આ મહિની ગીતાશ્રી સ્ટોર એટલે થાપા બાજે કો વર્ષોમ પુરાનો ફસલ હોય ને
1: રે પુરાનો વિશ્વાસીલો થાપા બાજે કો ગીતાશ્રી સ્ટોર જ્યાં ભાડા વ્યવસાય કરવા લાગી ચાહીને સંપૂર્ણ સામગ્રી કંપની કઈ મૂલ્યમાં પાઇન્છ કે અને અર્કો કુરા પહેલા થાપા બાજેલે ચલાઉંદે આવેકો ત્યો ફસલ અહીલે ઉનકૈ છોરાલે ચલાઉંદે આવેકો છ ને જોતા ડોલખાકો લાગી એકમાત્ર ડીલર હો કે એસો ગરે કશો હોલા
2: હમરા સેવા તથા સુવિધાહરુ તામા પિત્તલ ચોરેસ સ્ટીલ ફલામ પ્લાસ્ટિક ફાઇબર કા ઝોલાહરુ કાલો ડ્રમ કડા ડેક્ચી તથા માટા કા ભાંડાહરુ કંપની કે મૂલ્યમાં પાઇન્છ
3: त्यस्तै ग्यास बेच्न चाहनुहुने विक्रेताहरूले पनि सम्पर्क राख्न सक्नुहुन्छ साथै इलेक्ट्रिक सामानको शोरूम खोलिएको हुँदा फ्रिज वासिङ मेसिन टीभी पानी तताउने सोलरको खरिदमा अचार बनाउने मिक्सर सितैमा पाउनुहोस् पैसा जोगाउनुहोस् यस गीताश्री स्टोरबाट पुराना भाँडा ल्याउनुहोस् नयाँ भाँडा लानुहोस् कृषि गर्नेलाई ग्यारेन्टीका साथ टनल त्रिपाल पनि पाइन्छ समूहका लागि चाहिने सामान साथै टेन्ट पनि उपलब्ध छ
2: फलाम र माटोबाट बनेका भाँडा ग्यासको डिलर पनि रहेको छ साथै कुकर राइस कुकर चुलो मिक्सर ग्लाइन्डर आदि सामानहरू सुपथ मूल्यमा पाइन्छ
3: प्रोप्राइटर चरीकोटका लागि भीमराज थापा सम्पर्क नम्बर 98510 68595 र 0494142 काठमाडौँ कागेश्वरी मनहरा 9 गोठाटारका लागि श्रीराम थापा सम्पर्क नम्बर 98510 68590 सम्पूर्ण सेवा सुविधा अब एकै ठाउँमा
4: हाम्रा सेवा तथा सुविधाहरू दोलखा जिल्लामै गुणस्तरीय फ्लेक्स स्टिकर क्यानभास र अर्जेन्ट फोटो प्रिन्ट गरिने
3: लोक सेवा तथा शिक्षक सेवा आयोग लाइसेन्स राष्ट्रिय परिचय पत्र पासपोर्ट मतदाता परिचय पत्र क्यूआर कोड पुलिस रिपोर्ट लगायतका सम्पूर्ण सेवाका फर्म भर्ने काम तथा प्रिन्ट गरिन्छ
4: सेल्फ छाप नाइलन छाप बनाइनुको साथै मायाको चिनो प्रमाण पत्र सम्मान पत्र तयार गरिन्छ
3: भिजिटिङ कार्ड विवाह कार्ड व्रतबन्धका कार्ड बनाइनुका साथै आईडी कार्ड र फ्रेम सम्बन्धी सम्पूर्ण काम गरिने
4: अड्डा अदालत तथा सरकारी कार्यालयको सम्पूर्ण लेखापढीको काम गरिने
3: सबै प्रकारका प्रिन्ट तथा फोटोकपीको टोनर रिफिल गर्नुका साथै ट्रफी मेडल टोकन अफ लभ खादा दोसल्ला तोरण तयार गरिने
4: फोटो एल्बम तथा होलसेल मूल्यमा सबै साइजको फ्रेम तयार गरिने
3: जर्सी कप मार्बल पाता स्टोन तथा कुसन प्रिन्ट लगायतका सम्पूर्ण प्रिन्टको काम गरिने
4: विवाह व्रतबन्ध पार्टी गोष्ठी तथा सबै प्रकारका कार्यक्रमको फोटो तथा भिडियो तयार गरिने
3: र जेनेरेटर तथा साउन्ड सिस्टम भाडामा पाइनुका साथै सबै प्रकारका रिचार्ज सेवा उपलब्ध छ
4: कम्प्युटर सम्बन्धी सम्पूर्ण काम तथा सबै प्रकारका सामग्रीको लागि सधैँ हामीलाई सम्झिनुहोस्
3: सम्पूर्ण सेवा सुविधाहरू एकै ठाउँमा
4: अन्य थप जानकारीको लागि प्रोप्राइटर गोविन्द कार्की 98442523 र 98024087766
3: एस गोविन्द फोटो स्टुडियो कम्प्युटर साइबर एण्ड फ्लेक्स प्रिन्ट सेन्टर पहिलेको ठाउँबाट सरेर भीमेश्वर रंगशाला भएको घरमा सरेको जानकारी गराउँदछौ
5: सामुदायिक पहुँचका लागि संचार रेडियो सैलुङ सामुदायिक एफएम 92.7 MHz

mày ra đâu mày có mày bán đi đã cho tôi cả cho có đâu lê lì lô gà bà rù tôi bán cho bà bà tôi cả cho có đâu lê मिलो तामा लैमा नाइर खाना गुन्जुराउन पर्छ करमाले साथी तारा सुधार र लेखेर ल्याउनु पर्छ करमा